સર, તમે 41 ઉપર વાત કરવી કે લાંસો વિશ્વમાં લાંસો વિશ્વાનંદર બરોબર સકાળી 7 વાગ્યા 25 મિનિટા જતા આખ્યા કોકણીતલ્યા ખબરો.